0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: गुजराती गीतों नो दैनिक कार्यक्रम आवो अमारी साथे अमारी साथे दररोज 10 થી 11
2: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
1: RM3 Manoranjan Radio.
3: सवाना 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરે છે તો આજે છે 11મી મે અને સ્ટુડિયોની ગળમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ સામેથી માંગેલી વસ્તુ ક્યારેય આપણી થતી નથી, અને ના સમય, ના સંબંધ, ના વ્યક્તિ. જે પોતાની મરજીથી મળે છે ને એ જ સાચું હોય છે. માંગેલી અને મળેલું ને આ થોડા સમય માટે રહે છે, પરંતુ આપણે કહેવાય છે ને પણ દિલથી મળેલું હંમેશા લાંબો સમય સુધી ચાલે છે. એટલે કહેવાય છે ને જોર જબરદસ્તી જે માંગેલી જે વસ્તુ હોય છે ને તે તમારી પાસે રહેતી નથી, પણ એ જ વસ્તુને જ્યારે એ વ્યક્તિ દિલથી આપે છે ને તો એ વસ્તુ લાંબા સમય સુધી ટકી રહે છે. એની સાથે આજે સોમવારનો દિવસ છે. આપણે ભોલેનાથના ચરણોમાં એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ આશી દેસાઈના અવાજમાં લેવામાં.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડીમાં 10:09 થઈ ગઈ છે ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ છીએ ને કે ભાઈ જે સંબંધમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય ને ભાઈ, ત્યાંથી હસી હસીને નીકળી જવું એ જ વધારે સારું કહેવાય છે. એટલે કહેવાય ને કે ભાઈ જે સંબંધમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ જ નથી, તમે છો કે ના ને, એવી જગ્યા ઊભા રહેવા કરતાં ભાઈ એના કરતાં ભાઈ ત્યાંથી હસીને નીકળી જવું વધારે સારું કહેવાય છે. એની સાથે એક સુંદર મજાનું આગલું એક ગરબો કે આપણે કહીએ રાસ લઈ લઈએ ભાઈ, જાગરી માલડ જાગ તમારા માટે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગ્લેરમાં 10:22 થઈ ગઈ છે અને હું છું અમિતા. તમે શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યારે સમયની વાત કરીએ તો સમય ઘણો જવાબ આપતો નથી, પણ એટલું આપણને જરૂરથી બતાવે છે કે કોણ સાચું છે અને કોણ ફક્ત દેખાડો કરે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ સમય આપણને ઘણું બધું શીખવાડી દે છે કે ઘણા જવાબ આપતા હોય છે કે નથી, પણ એટલું તો આપણને જરૂરથી બતાવે છે કે કોણ આપણી સાથે છે, કોણ સાચું છે અને કોણ આપણી સાથે ઊભું છે એ આપણને જરૂરથી બતાવી દે છે. તો સમયની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈએ. આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું

આપણે કહીએ છીએ ને કે ભાઈ જે દેખાઈ રહ્યું છે ને એ હંમેશા સાચું નથી હોતું, બસ એ વાત પર નિર્ભર કરે છે કે ભાઈ કે તમે કઈ દિશામાંથી જોઈ રહ્યા છો. એટલે કહેવાય છે ને કે હંમેશા જે દેખાય છે ને એ હંમેશા સાચું નથી હોતું, પણ જ્યારે તમે જો પણ દેખાય પણ છે અને તમે કાને સાંભળો છો ત્યારે જ ભાઈ વાત પર નિર્ભર કરે છે કે કઈ કઈ દિશામાંથી તમે જોઈ રહ્યા છો ને. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ. તમારા માટે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ગુજરાતી ગીત છે પ્રીતના પારખા.

સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, દિલ દોસ્તીને લવ ઇન લાઈફમાંથી લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.